0: બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4થી T20 મેચ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયબર, ક્રિટિકલ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન્સ પર ઓસ્ટ્રેલિયા અને ભારતની ભાગીદારી શરૂ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે. તેમણે ઉમેર્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બે લોકશાહી, બે બહુસાંસ્કૃતિક સમાજ અને બે મહત્વપૂર્ણ મહાસાગર શક્તિઓ છે, જેમના સહિયારા મૂલ્યો અને સમાન વૈશ્વિક દ્રષ્ટિકોણ બંને રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસને મજબૂત બનાવે છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં બોલતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને શિખર સંમેલનથી દ્વિપક્ષીય સહયોગમાં નવા પરિમાણો ઉમેરાયા છે.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે આગે બઢેંગે. હમારી રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપ, ક્લીન એનર્જી ઓર ક્લાઇમેટ એક્શન મેં હમારે પ્રયાસો કો સાકાર રૂપ દે રહી હૈ.
0: તેમણે કહ્યું કે ભારત પ્રશાંત ક્ષેત્ર ફક્ત બે મહાસાગરોનું મિલન બિંદુ નથી, પરંતુ તે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
1: હમારે મેરીટાઇમ સિક્યુરિટી કોલેબોરેશન રોડમેપ સે ઇન્ડો પેસિફિક મેં હમારે સાજા પ્રયાસો કો નઈ તાકાત મિલેગી. હમ શિપ બિલ્ડિંગ, શિપ રિપેર ઓર મેન્ટેનન્સ મેં ભી મિલકર આગે બઢેંગે. ફ્રેન્ડ્સ, આજ હમને કઈ ક્ષેત્રીય એવમ અંતરરાષ્ટ્રીય મુદ્દો પર ભી વિસ્તારપૂર્વક ચર્ચા કી.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે કહ્યું કે આ કરાર ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યને નવી ગતિ આપશે. અગાઉ બંને નેતાઓએ મેલબોર્નમાં ભારત ઓસ્ટ્રેલિયા CEO ફોરમમાં ભાગ લીધો. બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ આર્થિક રોડમેપ બિઝનેસ ઇવેન્ટમાં સંબોધન કર્યું, જેમાં બંને દેશોના 200થી વધુ મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને વેપારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે મેલબોર્ન પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયા ભારત વેપાર પરિષદના મુખ્ય સભ્ય વિશ્વ વિશ્વનાથને મેક વિથ ઇન્ડિયા પહેલની વધતી જતી અસર અંગે જણાવ્યું. આ જૂથ ઓસ્ટ્રેલિયામાં વ્યૂહાત્મક કોર્પોરેટ ભાગીદારીને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનને અમલમાં મૂકવા માટે કામ કરી રહ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સુપર દ્વારા જાહેર કરાયેલ 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણનું સ્વાગત કર્યું. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પોલ શ્રોડરે આજે સવારે મેલબોર્નમાં આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આ રોકાણ ભારતના વિકાસ પથ પર દુનિયાભરના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને આજે ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે ભારતના ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. તેમણે યુવાનોને વિકસિત ભારતના પાયા તરીકે આધુનિક ટેકનોલોજી સંચાલિત મત્સ્ય ઉદ્યોગ અને દરિયાઈ વ્યવસાયોને અપનાવવા અપીલ કરી. તેમણે દૂરના પાણીમાં કાર્યરત ભારતીય માછીમારી જહાજો માટે અધિકૃતતા પત્રોના રાષ્ટ્રીય રોલઆઉટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું. તેમણે ભારતની સી ફૂડ નિકાસ પર ભાર મૂકતા ડિજિટલ ઓથોરાઇઝેશન, જહાજ ટ્રેકિંગ અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર ધોરણો દ્વારા ટેકનોલોજી સંચાલિત માછીમારી માટે હાકલ કરી હતી. ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ દેશોના પરિવહન કાર્યકારી જૂથની બેઠક મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય પરિવહન સચિવ વી ઉમાશંકરે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ પરિપત્રતા, ગતિશીલતા, શહેરી માળખાગત સુવિધાઓ, ટકાઉ વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દરમિયાન નાગપુરમાં સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણ વિષયવસ્તુ હેઠળ 11 અને 12 જુલાઈએ 3જી બ્રિક્સ પરિવહન મંત્રીઓની મંત્રી સ્તરીય બેઠક યોજાશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 11મીએ આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં અન્ય સભ્ય દેશોના મંત્રીઓ પણ ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી

શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ઇરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઇરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. આ હુમલાના કારણે પર્શિયન ગલ્ફમાં યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશથી થયેલા વચગાળાના કરારને ફરીથી જોખમ ઉભું થયું છે. જોકે બહેરીન, કુવૈત કે કતારમાં નુકસાન અંગે કોઈ માહિતી નથી. કુવૈતની સેનાએ જણાવ્યું કે તે સક્રિયપણે આવતા ડ્રોન અને મિસાઇલોને અટકાવી રહી છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બહેરીન અને કુવૈત પર હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. અમેરિકાના સેનાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સમગ્ર ઇરાનમાં લગભગ 90 સ્થળો પર હુમલો કર્યો છે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને ધમકી આપવાની ઇરાનની ક્ષમતાને વધુ નબળી કરવાનો છે. ભારતીય શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે ઉછાળો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચેના હુમલાઓ પર બ્રેક વાગતા આજે પ્રારંભિક તબક્કે સેન્સેક્સ 500 અને નિફ્ટીમાં 160 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીની સ્થિતિ હાલમાં પણ યથાવત છે. રિયાલ્ટી, હોસ્પિટલ્સ અને સેવાઓને સંબંધિત શેરોમાં લેવાલીના પગલે તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મુજબ અત્યારે સેન્સેક્સમાં 396 અને નિફ્ટીમાં 139 અંકોનો ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરીને સંગઠન વિદ્યાર્થી શક્તિને સંગઠિત કરવાનું અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનું કાર્ય કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો હતો, તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પર્વતીય જિલ્લાઓમાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0 પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉધમ્પટન ખાતે રમાશે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ગઈકાલે કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાને શોધ્યું હતું અને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ જિલ્લાના બિલાવર વિસ્તારના ઉપરના ભાગમાં એક ઓવરગ્રાઉન્ડ વર્કર હાજી લતીફના ખુલાસા પર આ ઠેકાણું શોધી કાઢવામાં આવ્યું હતું. રબાગના રહેવાસી લતીફ, જેની 2 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેના પર વર્ષોથી સરહદ પારથી 1 ડઝનથી વધુ આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરવાનો આરોપ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઇરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, આજે છે 9 જુલાઈ 2026 અને આજથી જ લગભગ 151 વર્ષ પહેલા 9 જુલાઈ 1875 રોજ BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઈ હતી. 4 ગુજરાતી અને 1 પારસી હર્મિનલ સર્કલ મુંબઈ ફોર્ટ એરિયામાં ભેગા થયા હતા કપાસના ઉદ્યોગ માટે. અને મિત્રો, અહીંથી શરૂ થયો આ બિઝનેસ અને ધીરે ધીરે દલાલોની સંખ્યા એટલી બધી વધવા લાગી કે એમને આ જગ્યા વારંવાર બદલવી પડી, ઓફિસ વારંવાર બદલવી પડી. અને આ વધતી જતી દલાલોની સંખ્યાના કારણે જગ્યાનું નામ પડી ગયું દલાલ સ્ટ્રીટ. મિત્રો, એવું મનાય છે કે એવી માન્યતા છે કે એવું શુભ માનવામાં આવે છે કે લક્ષ્મી પૂજનના દિવસે ટ્રેડિંગ બેલ વગાડીને અહીં કારભારની શરૂઆત થતી હોય છે અને શરૂઆતના ગાળામાં અહીં 1 રૂપિયો એન્ટ્રી ફી પણ લેવામાં આવતી હતી.

કાંત પટેલ અને 1970માં આ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું. બરાબર 10 વર્ષ બાદ 1980માં આ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ અને 2018માં બોમ્બે સ્ટોક એક્સચેન્જે પોતાનો ટ્રેડમાર્ક ને રજીસ્ટર કરાવ્યું, જેથી આખી દુનિયામાં કોઈ પણ આ બિલ્ડિંગ જેવું બિલ્ડિંગ ન બનાવી શકે.

આ મુંબઈ છે અને મુંબઈમાં ઘણી બધી વસ્તુઓ છે જે જોવા જેવી છે, પરંતુ આપણે હંમેશા બહાર અને વિદેશમાં જ સારી વસ્તુઓ શોધતા હોય છે અને આપણી આસપાસ કેટલી બધી જોવાની વસ્તુઓ રહી જાય છે આપણને એની નોંધ પણ હોતી નથી. અને આવું જ એક ટાવર એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, અને એ જમાનામાં એ સૌથી ઊંચું બિલ્ડિંગ કે ટાવર કહેવાતું. મિત્રો, આ બિલ્ડિંગ બનાવવા માટે ખાસ સ્ટ્રક્ચરલ સ્ટીલ મંગાવવામાં આવ્યું હતું ટાટા સ્ટીલ જમશેદપુરથી, જેનાથી બિલ્ડિંગ મજબૂત પણ રહે અને એ સુંદર પણ દેખાય. આ બિલ્ડિંગની છત ઉપર જો તમે ઊભા રહો તો તમને આખું મુંબઈ એનો નજારો તમે ત્યાંથી જોઈ શકો છો. અને આ બિલ્ડિંગમાં 8 ઓટોમેટિક લિફ્ટ પણ આવેલી છે. આ બિલ્ડિંગમાં ઘણી બધી માહિતી કોન્ફિડેન્શિયલ હોવાના કારણે અહીંની સિક્યોરિટી ખૂબ જ ટાઈટ છે, એટલે તમે પરવાનગી વગર, આઈ કાર્ડ વગર ત્યાં જઈ શકતા નથી. પરંતુ હા, તમે આ બિલ્ડિંગની વિઝિટ જરૂર કરી શકો છો, પરંતુ આખી બિલ્ડિંગ કોઈને જોવા મળતી નથી. એના કેટલાક માળા કે કેટલાક ભાગ માત્ર વિઝિટર્સને બતાડવામાં આવે છે, બધા જ માળા પર વિઝિટર જઈ શકતા નથી.